કે તે રાગ પરેશ્યો કહીર કે તે ગાવણ હારે ગાવે તોનું પૌણ પાણી બૈસુંતર ગાવે રાજા ધર્મ દ્વારે ગાવે ચિત્તગુપ્ત લિખ જાણે લિખ લિખ તન વિચારે ગાવે ઈશ્વર બ્રહ્મા દેવી સોહન સદા સુવારે ગાવે ઇંદ ઇંદા સુન બેઠે દેવત્યા અંદર નાલે ગાવે સિદ્ધ સમાધિ અંદર ગાવણ સાધ વિચારે ગાવણ જતિ સતી સંતોખી ગાવે વીર કરારે ગાવન પંડિત પણ નરખીશ્વર જુગ જુગ વેદા નાલે ગાવે મોહણિયા મનમોહન સુરગા મચ પયાલે ગાવન રત્નો પાય તેરે અડસઠ તીરથ નાલે ગાવહે જોધ મહાબલ સુરા ગાવહે ખાણી ચારે ગાવહે ખંડ મંડળ વર ભંડા કર કર